ધીરે આયતનો તરજમો આપણે એની ઉપર ગોર કરે અને પછી અસલ બયાનની અંદર જલ્દીથી દાખલ થઈ જાય. બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ. અલ્લાહ ફરમાવી રહ્યો છે, વલા નબ્લુવન્નકુમ બિશયઇમ મિનલ ખૌફે વલજુ. અને જરૂર અને જરૂર એનાથી બચવાનો કોઈ સોલ્યુશન નથી. અલ્લાહ કહે છે તમે એમ નહીં સમજતા કે તમે લોકો આ વસ્તુથી બચી શકવાના છો, ના, બચવાની વાત સાવ ખોટી વાત છે. અલ્લાહ તઆલા ફરમાવી રહ્યો છે અમારા તરફથી જરૂર તમને ખોફમાં મુબતેલા કરવામાં આવશે, ડરમાં. અમે હું ખુદા તમે લોકોને ખોફમાં મુબતેલા કરીશ, ભૂખમાં મુબતેલા કરીશ, અને એનો નુકસાનનો સામનો થશે. વનફસિમ મિનલ અમવાલ. અને તમે લોકોને તમારા માલની અંદર નુકસાનનો સામનો કરવું પડશે. વલ અનફુસી વસમારાત. અને તમારી જાનનો બી નુકસાન. હું ખુદા તમે લોકોને મારા તરફથી તમારા જાનનું નુકસાન પહોંચશે, ને એની સાથે સાથે તમારા ફલોના નુકસાન, ફલોના નુકસાન. ઇમામે માસુમ અલી ઇસ્લામ ફરમાવે છે એ ઔલાદની મોત છે. અલ્લાહ તાલા બી હકે મોહમ્મદ વાલ મોહમ્મદ, શહેઝાદા અલી અકબર, શહેઝાદા કાસિમ, શહેઝાદા અલી અસગરના સદકાથી આવા ઇમ્તિહાનાથી આપણે બધાને બચાવીને રાખે. દિલાસો દઉં બહુ આસાન છે, પણ આ સખ્તરીન ઇમ્તિહાન છે. એક બોલની અંદર સમજી જાઓ કે તમને કોઈ જીતી જાગતી લાશોને હાલતા ફરતા જોવું છે, તો એ મા બાપ છે કે જેની ઔલાદની જુદાઈનો દાગ એ લોકો જોયા છે, મોત જોયા છે. આ એ દાગ છે કે જે ઇન્સાનના એક એક નસને તોડી નાખે છે. અલ્લાહ તાલા આપણને આવા સખ્ત ઇમ્તિહાનાતથી બચાવીને રાખે. જ્યારે એવા મોમિનને તમે જોવો ને, એના હકમાં દુઆ કરો, અલ્લાહ આને સબરની શક્તિ આપે, એને સહન કરવાની શક્તિ આપે. આપણે વાતને હવે જે છે ને આગળ વધારે. વબશ્રી સાબિરીન. અને મારા નબી, સબર કરવા વાળાઓને બશારત આપ, ખુશનસીબી, ખુશખબરી તમે આપો. કેવી રીતે, શા માટે, કેવા સબર કરવા વાળા? અલ્લાઝીના ઇઝા અસાબતહુમ મુસીબા કાલુ ઇન્ના લિલ્લાહિ વ ઇન્ના ઇલૈહી રાજીઉન. જ્યારે તેવો લોકો ઉપર આ બધી મુસીબતો પડે, જાનનું નુકસાન, માલનું નુકસાન, ઔલાદની મોતનું નુકસાન, અને ઇજ્જતનું નુકસાન, ખોફનો સામનો, ભૂખનો સામનો, જ્યારે એ લોકો ઉપર આ બધી મુસીબત આવે ને, તો ત્યારે એ લોકો દિલથી, મગજથી સરે તસ્લીમ ખમ કરી અને એક જ બોલ કહે છે, ઇન્ના લિલ્લાહિ વ ઇન્ના ઇલૈહિ રાજીઉન. કે અમો અલ્લાહના છે અને અલ્લાહ તરફ પાછા પલટીને જવાના છે. આ અમારી એક ભૂલ છે કે જ્યારે કોઈનો મોત આવે છે ત્યારે અમે આ આયતને યાદ કરીએ છીએ. ના, હરગિઝ નહીં. નમાઝ પછીની તાકીબાદ હંમેશા હું કહેતો રહ્યો છું, નમાઝ પછી જે માસુમીન અલેમુસલામ અમોને દુઆની તાલીમ આપ્યા છે, એ દુઆની તિલાવત જરૂર કરવામાં આવે, એની ઉપર ગોર ફિકર કરવામાં આવે, એ દુઆના એક એક જુમલાની તફસીર જાણવું જરૂરી છે. મગરીબની દુઆનો છેલ્લો જુમલો શું છે? આ જ છે, ઇન્ના લિલ્લાહિ વ ઇન્ના ઇલૈહિ રાજીઉન. પછી છેલ્લો જુમલો શું છે? અલ્લાહુમ્મા મા બિના મિન નઇમતિન ફમિનકા. પરવરદિગાર, મારી પાસે જે બી નઇમત છે એ તારી દેવેલી છે, મારી કોઈ નથી. જાન નઇમત, જિંદગી નઇમત, આ જે શ્વાસ હું લઈ રહ્યો છો નઇમતે પરવરદિગાર, ઔલાદ નઇમતે પરવરદિગાર, માલ મિલકિયત પૈસા નઇમતે પરવરદિગાર, હેલ્થ તંદુરસ્તી નઇમતે પરવરદિગાર. મારા ખુદા જે બી છે ને એ તારો છે પરવરદિગાર, મારો એમાં કાંઈ નથી. તો ઇન્ના લિલ્લાહી થઈ ગયો ને,
બસ હવે ફક્ત બીજી વાત છે, હંમેશા તમે યાદ રાખજો આ નેમતને તમે એક્સેપ્ટ કરો છો કે અલ્લાહ તાલા તરફથી છે તો એ વસ્તુને પગલે પગલે નહીં ભૂલતા. વા ઇન્ના ઇલૈહી રાજીઉન, એક દિવસે ખુદાની બારગાહમાં હાજરી આપવાની છે અને આ નેમતો જે ખુદા તમને આપ્યો છે એનો જવાબ તમને દેવાનું છે. સહી રીતે ઇસ્તેમાલ કર્યા, જન્નત તમારા ઇંતેજારમાં.

છે, ગલત કુફરાને નઈમત કર્યા છો, તો અઝાબ બી તમારી વાત જોઈ રહ્યો છે. એક દુરૂદ પડીએ મુહમ્મદ વાલી મુહમ્મદ પર. ને આ લોકો જેઓ લોકો અલ્લાહની તરફથી ઇમ્તિહાનને એક્સેપ્ટ કરે છે, એ લોકોના બારામાં આયત કહે છે, ઉલાઈકા અલયહિમ સલાવાતુમ મિન રબ્બિહિમ વા રહમા, આ લોકો ઉપર તેમના પરવરદિગાર તરફથી ખાસ રહેમત મહેરબાની છે. વા ઉલાઈકા હુમુલ મુહતદૂન, અને એવા જ લોકો હિદાયત ઉપર છે. હિદાયત ઉપર કોણ છે? જે આ ઇમ્તિહાનમાં પસાર થવા પછી સબર કરી રહ્યા છે. આ આયત અમે મુસીબતના વખતે પડે છે ને, તમે તફસીરે સાફી એક જ હવાલો દઈ રહ્યો છો, અને જો તમને તારીખની કિતાબ ખપે છે, બિહારુલ અનવાર વોલ્યુમ નંબર 12, પેજ નંબર બી ખપે, ફોટોકોપી ખપે, તો તમે મને માંગી શકો છો, હું તમને આપી દઉં. ઇમામે જાફરે સાદિક અલેહી સલામ ફરમાવી રહ્યા છે, અમારા હુજ્જતનો, અમારા કાયમના ઝુહુરના પહેલા શદીદ ખોફનો સામનો થશે. ખોફ નહીં, શદીદ, બહુ જ જોરાતો ખોફ. એની અંદર જે છે ને, જાનનો બી નુકસાન પહોંચવાનું છે, માલનો નુકસાન પહોંચવાનું છે, ઔલાદની મોતનું નુકસાન પહોંચવાનું છે, બધી જાતના નુકસાન પહોંચવાના છે. અને ત્યાર પછી ઇમામે સાદિક અલેહી સલામ આ આયતની તિલાવત કરતા ફરમાવે છે, આ સિચ્યુએશનથી બચવું નામુમકિન વાત છે, કારણ કે કિતાબે ખુદાની અંદર અલ્લાહ તાલાએ ડિક્લેર કરી લીધો છે, એ ફેસલો લઈ લીધો છે. એક દુરૂદ પડીએ મુહમ્મદ વાલે મુહમ્મદ પર. હવે જે સવાલ છે, શા માટે અલ્લાહ મહેરબાન થઈને આવો ઇમ્તિહાન લેશે, એનો અસલ જવાબ કાલેની મજલિસમાં આવશે ઇન્શા અલ્લાહ તાલા. અલ્લાહ તાલાની તોફીકથી કાલેની મજલિસ અહમતરીન મજલિસ છે. પણ આજે જે છે ને, હું જનરલ ઇમ્તિહાનના બારામાં, તકલીફના બારામાં વાત કરવા ચાહું છું. આ સિચ્યુએશન જે આજે બયાન કરી રહ્યો છું, એને જાણવું અને સમજવું બહુ જ જરૂરત છે. એને સમજવા પછી આપણા માટે હાલાતનો સામનો કરવું આસાન થાય છે. પહેલો સવાલ, આ દુનિયાની અંદર ઇન્સાનને શા માટે તકલીફ, પરેશાની, ગમ, મુસીબત, વ્યાધિનો સામનો થાય છે? વાય, રીઝન શું છે એનો? ગોર અને ફિકર કરવા પછી ત્રણ રીઝન સામે આવે છે. ત્રણ, બે રીઝન એવા છે જેનાથી કોઈ ન પહેલા બચ્યો છે, ન આજે બચવાનું છે, ન આવવાવાળી નસલ બચવાની છે, કોઈ નથી બચ્યો. હા, એક રીઝન, ત્રીજી રીઝન એવી છે, એનાથી બચાવી શકાય છે. એ જો એના કારણે જો આપણા ઉપર કંઈક આફત અને બલા આવી હોય, તો એ આપણો જ વાંક છે, એનાથી બચી શકતા હતા. ઓલ નથી કહેતા, આપણા કચ્છીમાં એક મુહાવરો છે, નહુંદી વ્યાધિ. આ વ્યાધિ અને પરેશાની ખુદા નથી રાખ્યો, એ આપણે પોતે ગોઈતા છે અને એના થકી મુસીબતમાં છે. સૌથી પહેલા જેનાથી કોઈ નથી બચી શકતો, ઈ જે છે ઇમ્તિહાને પરવરદિગાર. અલ્લાહના ઇમ્તિહાનથી કોઈ નથી, ન બચી શકો છે, ન બચી શકવાનું છે. હર નબી, હર ઇમામ, હર માસૂમ, હર એક મોમિન હોય કે મુનાફિક હોય કે કોઈ બી હોય, એને આ ઇમ્તિહાનની અંદર પસાર થવું જ પડે છે. એમાં કોઈ જાતનો છુટકારો નથી. ઘણા માણસો મસલાને મસલાની હૈસિયતથી ના સમજવાના કારણે ગલત કદમ ઉઠાવી લે છે. હવે અમે આ નમાઝ પઢવાની જરૂરત શું છે? અમે બી બુધપરસ્તી તરફ ચાલ્યા જાય છે, આટલી માનતા માયના, અને જે છે અમારી માનતા પૂરી નથી થતી, દુઆ કબૂલ નથી થતી. તો જેઓ લોકો બુધપરસ્ત છે, એ લોકોની બધી દુઆ કબૂલ થાય છે? જેઓ લોકો નાસ્તિક છે, એ લોકોની બધી દુઆ કબૂલ થાય છે? જેઓ લોકો મુનાફિક છે, શું એ લોકોની બધી દુઆ કબૂલ થાય છે, બધી તમન્ના પૂરી થાય છે? કોઈ નહીં. સારા બનો કે ખરાબ બનો, બધી તમન્ના આ દુનિયાની અંદર પૂરી થવાની જ નથી. ભૂલવાનો નથી કે આપણે દુનિયામાં છે, દુનિયામાં, આપણે જન્નતમાં નથી, જન્નતમાં, જ્યાં હર ખ્વાહિશ પૂરી થશે. ના, આ દુનિયાની અંદર આપણે ઈ સિટી

સિચ્યુએશનનો સામનો કરવાનું છે. ક્યારેક દુઆ પૂરી નહીં થાય, ક્યારેક ખરાબ સિચ્યુએશન આવશે, મદદ માંગશો ને મદદ નહીં મળે, એનો સામનો કરવાનું છે. સોલ્યુશન આ નથી કે હવે હું નમાઝ પઢું તો શું ફાયદો, હું તો પરકોમના ઈબાદત ગારોમાં જઈ રહ્યો છું કારણ કે મને અહીંયાથી કાંઈ મળતો નથી. એ લોકોને મળી રહ્યો છે બધાને, ને વિચાર કરો, એની ડિટેલમાં હું નહીં જઈ શકું. બીજી વસ્તુ કે આ ઇમ્તિહાન જે અલ્લાહ તાલા લઈ રહ્યો છે એની અંદર ઇન્સાન માટે ઘણા સવાલોના જવાબ છે, જે ઇમ્તિહાનની અંદર ઇન્સાન ખુદાની બારગાહમાં બી જવાબ આપે છે અને પોતાને બી જવાબ આપે છે. હા, ખુદા ન ઇમ્તિહાન માંગવું ના જોઈએ, કોઈ બી દિવસે ના માંગવું. રસૂલે ખુદા રહેમતુલ લિલ આલમીન અહમદ

બારગામાં બી જવાબ આપે છે અને પોતાને બી જવાબ આપે છે. હા, ખુદા ના કે ઇમ્તિહાન માંગવું ના જોઈએ, કોઈ બી દિવસે ના માંગવું. રસૂલે ખુદા રહેમતુલ્લિલ આલમીન અહમદ મુશ્તબા મુહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલયહી વસલ્લમ, અલ્લાહના મહાન નબીએ ફરમાવ્યું છે, ખબરદાર એ મુસલમાનો, એ મોમિનો, તમે અલ્લાહની બારગાહમાં ઇમ્તિહાન નહીં માંગતા. તમે કઈ દુઆ કરજો? રબ્બના આતિના ફિ દુનિયા હસના વફિલ આખિરતિ હસના. તમે અમન માંગજો, તમે શાંતિ માંગજો, તમે સુકૂન માંગજો, આરામ માંગજો. માંગવા પછી બી મસલિયતે ખુદાથી જે ઇમ્તિહાન આવે એને એક્સેપ્ટ કરજો, પણ માંગજો નહીં. આ જહાલતની વાત છે, આ મારેફતની કમીની વાત છે. ઘણી વખતે જઝબાતમાં આવીને કહી દે છે, હા કાશ મારો બી ઇમ્તિહાન, હું ઇમ્તિહાન. મારા ભાઈ જ્યારે આવે છે ને, હા ને, આ મોટી મોટી વાત કરવા વાળાને ખુદા કોઈ દિવસ નથી મૂકતો. એક ચીજ તમે યાદ રાખજો, એક પેપર ઉપર લખી લ્યો તમે કે મોટા મોટા વિચાર અને મોટી મોટી વાતો કરવા વાળા એને ખુદા નથી મૂકતો. જો કોઈ એવા વિચારો રાખ્યો છે, હું તો કામયાબ થઈ શકું છું, મારો ઈમાન મજબૂત છે, ઓહો, તો ઇમ્તિહાન આવવાનું નથી, તો બી આવશે. અચ્છા, બહુ મોટી મોટી વાત કરી લીધો, હવે પ્રૂફ કરતા રહા અમલથી, ને આ ઇમ્તિહાન છે જે આપણે ગોઈતા હશું. તો પછી ઇમ્તિહાન માંગવાનું નથી, પણ છતાં બી અલ્લાહ શા માટે ઇમ્તિહાન મોકલે છે? હા, શા માટે મોકલે છે? એને નથી ખબર કે હું ઇમ્તિહાનની અંદર પાસ થાય કે નહીં થાય? ના, એને બધું ખબર છે, પણ જિંદગીનો મકસદ છે ઇમ્તિહાન. હા, અલ્લાહ અમને શા માટે પેદા કર્યો છે? અલ્લાઝી ખલકલ મૌત વલ હયાત લિયબ્લુવકુમ અય્યુકુમ અહસનુ અમલા. અલ્લાહ ઈ છે જેને મોત અને જિંદગીને પેદા કર્યો, શા માટે? એના ઝરિયાથી તમારી આઝમાઈશ કરે અને જોવે તમારામાંથી સરખા અમલ, જેવા અમલ હોવા જોઈએ, સહી અમલ કરવા વાળા કોણ છે? વધારે અમલ કરવા વાળા નહીં, સહી અમલ, કરેક્ટ અમલ, હા, ઈ તમારામાંથી અદા કરવા વાળા કોણ છે? હા, અને ઈ આવો એક એક જ એક્ઝામ્પલ, તાકે વાત જે છે બિલકુલ સસ્પેન્સમાં નહીં લઈ જાય. જનાબે ઇબ્રાહીમ, જનાબે ઇસ્માઈલ, હા, કે જેનો કુરબાની આપણે મનાવ્યા હજ ઈદના, બરાબર ને? આટલું સખત ઇમ્તિહાન કે જનાબે ઇબ્રાહીમ, યા ખુદા, ઝઈફીમાં ઔલાદ મળે છે, 13 વર્ષનો દીકરો થાય છે, 99 વર્ષના જનાબે ઇબ્રાહીમ, અને કહેવામાં આવે છે, ઇબ્રાહીમ તારા હાથેથી તું ઝબા કર. આ ઇમ્તિહાન શું મામૂલી ઇમ્તિહાન છે? બીજો કોઈ મારે, અલગ વસ્તુ છે. મારા ભાઈ, બીજો કોઈ મારે ને, અલગ વસ્તુ છે. મોત આવી જાય ને, અલગ વસ્તુ છે. એક્સિડન્ટ થઈ ગયો ને, અલગ વસ્તુ છે. હાર્ટ એટેક, હાર્ટ ફેલ, બીમારીમાં મોત થઈને, અલગ વસ્તુ છે. પણ તારા હાથેથી તું મારી મોહબ્બતમાં, મારી રાહમાં તારા બચ્ચાને ઝબા કર. સવાલ ઈ છે કે શું ખુદાને ખબર ના હતી કે જનાબે ઇબ્રાહીમ આ ઇમ્તિહાનની અંદર કામયાબ થશે? હા, આ શું એનાથી વધારે બી ઇમ્તિહાન લેવામાં આવશે, કામયાબ થશે? ખબર હતી, પણ ઇલ્મે ગૈબ ઉપર ફેસલો નહીં. કોઈ બી દિવસે અલ્લાહનો કોઈ બી ફેસલો ઇલ્મે ગૈબ ઉપર નથી થવાનું આ દુનિયાની અંદર. તમને તમારા ઈમાનથી, અખલાકથી, કિરદારથી, સોચથી, ફિકરથી, નિયતથી, ઈરાદાથી તમને રાય ખુદાની અંદર ઇમ્તિહાનને પાસ કરવાનું છે. હા, તો એના માટે અમારા માટે બી આ ઇમ્તિહાન આવે છે, અને ઇમ્તિહાનની અંદર જે કામયાબ થાય છે ને, એને બશારત દેવામાં આવે છે, બીજા કોઈને બશારત નથી દેવામાં આવતી. આવો પહેલો રીઝન, એનાથી કોઈ નથી બચી શકવાનું, ના મુમકિન વાત, ઇઝ ઇમ્પોસિબલ. વધારે ડિટેલમાં નથી જઈ શકતો, વખત બહુ તેજીથી પસાર થાય છે, ઇન્શાલા બીજા કોઈ વખતે. બીજો રીઝન જેના થકી ઇન્સાન મુસીબત અને પરેશાનીમાં મુબતેલા થાય છે, એનાથી બચી શકાય છે, પણ બચ

વાંચવા છતાં બી નથી બચી શકાતો. અને એ અલ્લાહની મહેરબાની છે. મારા જુમલા યાદ છે ને, બચી શકાય છે પણ બચવા છતાં બી નથી બચી શકતા. નહીં, આવો તફસીર. બીજી વસ્તુ જેના થકી ઇન્સાન મુસીબત બલા પરેશાની ફિકર વ્યાધિમાં મુબતેલા થાય છે, ઈ છે એના ગુનાના કફારાના તોર પર. આપણે જે આ દુનિયાની અંદર ગુના કરી રહ્યા છે ને, એનો કફારો અદા કરવા માટે અલ્લાહ તાલા આપણી જિંદગીની અંદર પરેશાનીને દાખલ કરે છે કે જે છે એમાં કફારો થાય. અને આ આપણા હકમાં બહેતર છે મારા ભાઈ? જો આપણી જિંદગીની અંદર એના માટે પરેશાની આવી છે કે આપણા ગુનાનો એ રીઝન અને કારણ છે, તો અલ્લાહની મોટી મહેરબાની છે. શુક્રે ખુદા કરે, અલ્લાહની દોસ્તીની અલામત છે, અલ્લાહની મહેરબાનીની અલામત છે. કેમ, શા માટે? એક્ઝામ્પલ દઈ અને ત્રીજી વાતની અંદર દાખલ થઈ જાય. ના, શા માટે મારા ભાઈ? યા અલ્લાહ, એક દુરૂદ પઢીએ મુહમ્મદ વાલી મુહમ્મદ પર. બહુ જ સખત વાત છે. સકારાતે મોતની જે તકલીફો માસૂમ ઇમામ અમોને સમજાવ્યા છે, અમારી વાત નહીં, એહલે મિંબરની વાત મૂકી દો, માસૂમ ઇમામની વાત કરી રહ્યો છે. જે અમોને સમજાવ્યા છે સકારાતે મોત કેને કહેવાય, એ તકલીફ કેવી છે, કબર બરઝખ ફિશાર કેને કહેવાય, આખિરતનો અઝાબ કેને કહેવાય. મારા ભાઈ, ડિટેલમાં નહીં જઈ શકું પણ એક જ વસ્તુ, હજી ઘણા માણસો છે ને આ મામલાની અંદર મસ્તી કરી રહ્યા છે. કાંઈ નથી, હા, અલ્લાહ ગફુર. એક બે તમાચા મળશે, એક બે તમાચા મળશે. તમે કઈ ચીજને તમાચા કહી રહ્યા છો? એ કોઈ બી દિવસ વિચાર કર્યા? કેટલી મોટી મુસીબતમાં ઇમામ અલી અલી સલામ, જે કુલ ઈમાન છે, જે જન્નત અને જહન્નમને તકસીમ કરવા વાળા છે, એ અલી ઇમામ રાતના અંધારામાં પોતાની દાઢી પકડી અને રોઈ રોઈને કહી રહ્યા હોય, સફર બહુ જ લાંબો છે અને સફરનો ભાતો બહુ જ ઓછો છે, તો એ તકલીફ કેવી હશે? શું ઇમામ અલી અલી સલામ એમ જ કહેતા રહ્યા? એને બહુ શોખ છે આવી વાતો કરવાનું, માઝલ્લા. કાંઈ તો હકીકત છે ને. તમે એમ સમજો, આ જેટલી તમે રિવાયતો અહાદીસોની અંદર તમે વાત સાંભળો છો ને, એ કાંઈ નથી, એક પર્સન બી નથી. એ અઝાબ ના મુકાબિલામાં આ છે ને, જેટલો તમે મજલિસોની અંદર કિતાબોમાં વાંચો છો ને, એ બધું આપણને સમજાવવા માટે છે, સમજાવવા માટે છે, સમજાવવા માટે છે. રિયાલિટી બહુ જ ખતરનાક છે. ત્યારે તો હર ઇમામ આપણને બચે, આપણને ખબરદાર કર્યા છે, પોતા ઉપર રહેમ કરો, રહેમ કરો, રહેમ કરો. એની મિસાલ કેવી છે? એક્ઝામ્પલ દઉં, ડિટેલમાં નહીં જઈ શકું. એક ઈ છે કે એક કોબરા સરપ આવીને બટકો ભરે અને એ તકલીફને બરદાશ્ત કરો, અને બીજો ઈ છે કે મચ્છર આવીને બટકો ભરે. આ બેમાં ફરક છે કે નથી? અહીંયા મલેરિયાને સાઈડમાં રાખી દેજો, બીમારીની વાત નથી કરતો, હું ફક્ત બટકાની વાત કરી રહ્યો છું, બરાબર ને? હા, તો તમે વિચાર કરો કે સકારાતે મોતથી લઈ કબર બરઝખ, એની મિસાલ તમે કોબરાથી લઈ લ્યો, અને દુનિયાની જે તકલીફ, બસ એક મચ્છર આવ્યો બટકો ભેરો ને તમે એને માર્યા, એ અલ્લાહ કેટલો મહેરબાન છે. જે હદીસની અંદર બયાન કરવામાં આવ્યો, એક જ, બે નહીં, ત્રણ નહીં, ચાર નહીં, 400 નહીં, એક જ ગુનાની સજા જો વખતે સકારાત દેવામાં આવે અમોને, જે ઇમામે માસૂમ બયાન કર્યા છે, આપણામાં શક્તિ છે એનો સામનો કરવું? તો એ અલ્લાહ કેટલો મહેરબાન છે કે આ દુનિયાના નુકસાનની અંદર એનો કફારો, હા, એનો કફારો દઈ રહ્યો છે, તાકે ઉમાં તકલીફ ના પડે. અને ત્રીજી વસ્તુ કે જેના થકી આપણે જે છે ને મુસીબતમાં મુબતેલા થાય છે, એ કાલેથી અહીંયાથી મજલિસ આગળ વધશે. મારો વખત પૂરો થઈ ગયો છે અને એના માટે આ જે ત્રીજી વસ્તુ છે ને, એ આપણે ગોઈતા છે, પોતાના હાથેથી પોતાના પગ ઉપર કુવારો મારો, એને આપણે સમજવું જરૂરી છે. અને મેજોરિટી તકલીફ એના થકી છે. બસ કાલે ના કાલેથી ઇન્શાલ્લાહ તઆલા ત્રીજી વસ્તુ

ને એનાથી જો આપણે બચી ગયા તો હું તમને મિમ્બરે રસૂલ ઉપર કહી રહ્યો છું, મેજોરિટી જે તકલીફ છે ને આપણી જિંદગીની અંદર, એનાથી આપણે બચી શકે છે, સેફ થઈ શકે છે. એ કઈ હશે? કાંઈક તો હશે ને. બસ તમે વિચાર કરો, એ બહાને કાલે વેલાસર આવી જશો. એક દુરૂદ પઢીએ, મોહમ્મદ વાલી મોહમ્મદ. અઝીઝાને મોહતરમ, આખિરમાં જે છે ને કરબલા ઉપર બી એક બે સવાલોના જવાબ હું દેતો રહું છું, ને આ જે સવાલોના જવાબ તમને આપી રહ્યો છો ને, પ્લીઝ પોતાના બચ્ચાઓને આ શીખારો, સમજાવો, એ લોકો જાણે અને સમજે. તમને ખબર છે, બાતિલ લોકો પોતાની ઔલાદોને, નાસબી લોકો પોતાના ઔલાદોને કેવી રીતે પ્રિપેર કર્યા છે, તૈયાર કર્યા છે, ને એ લોકો આપણી ઔલાદોની સામે હા કેવા ઝહેરીલી વાતો કરે છે, અને એના નતીજામાં કેટલીક આપણી ઔલાદ ઓલોમા તરફ રુજૂ ના કરવાના કારણે ગુમરાહ થઈ ગયા. હું તમારી સામે એક જ એક્ઝામ્પલ રાખું છું કે આ વસ્તુ કેટલી અહમ છે. હું તમને મોન્ટ્રિયાલની વાત કરું છું, તમે ઇમેજિન કરી શકો છો, ત્યાં બી, ત્યાંની યુનિવર્સિટી કોલેજની અંદર, સ્કૂલની અંદર, ત્યાં બી આવો માહોલ આવી શકે છે. મારો નવાસો, અલ્લાહ એને સલામત રાખે, અચાનક એનો ફોન આવ્યો, નાના મને આ સવાલનો જવાબ દે ને. બહુ જવાન છે, જવાન તો સવાલ કરે ને. પહેલા દિવસે જવાબ દઈ દીધો. બે દિવસ પછી પાછો ફોન આવ્યો, નાના મને આ સવાલનો બી જવાબ દે ને. તો હા ઠીક છે, જવાન છે, સવાલ આવી જાય. પણ બે ત્રણ દિવસ પછી જ્યારે ત્રીજો ફોન આવ્યો ને, ત્યારે હું પોતે હલી ગયો. આ સવાલ આના ઝહેનમાં ક્યાંથી આવી ગયો? હું સવાલ કર્યો, નાનાની જાન મને એક જ સવાલનો જવાબ દે. આ સવાલ તારો કરેલો નથી, આઈ એમ શ્યોર. મને સાચી વાત કહે, આ સવાલ તારી સામે કેમ આવ્યો છે? ત્યારે વાત કહે, એ કે નાના જાન, એ મને કે સ્કૂલની અંદર આ નાસબી, તમે સમજી ગયા, નામ નથી લેતો, હું જેટલો બની શકે છે એહતિયાત કરું છું, આ નાસબીના જવાન છોકરા, ઓલા ટોપલા સફેદ ચામરીવાળા, હા એની સામેના જવાન છોકરાની સામે અમને આવા આવા સવાલ કરે છે કે અમે ઇમિલિયટ થઈ જાય, જવાબ ના દઈ શકે, અને અમારા મઝહબનો મજાક ઉડાવવામાં આવે. એના માટે એ વખતે તો હું એને જવાબ દઈ દીધો, પણ આફ્ટર વન વીક કોઈ સવાલ નથી આવતા. હું એને સવાલ કરું છું, બેટા હવે કોઈ સવાલ નથી? તો ત્યારે ખબર પડી, એ જે છે ને મુસલમાનોની કિતાબોના રેફરન્સ, કઈ કિતાબ, કેટલામી વોલ્યુમ, કેટલામો પેજ, ઓરિજિનલ એનો ફોટો પાડી એના ફોનની અંદર બધા હવાલા ભર્યા છે. મને તમે આમના સવાલ કરો ને, મને ઘરે જઈને કમ્પ્યુટર ખોલવું પડશે, પછી તમને હવાલો આપું. એના તો ફોનની અંદર એક એક સવાલ જવાબ, અને પછી એ સામે જતો હતો, એ ભાઈ તું મારી સામે એતરાઝ કર્યો તો આજે હું બી તને ફક્ત તારો જવાબ નહીં આપું, મારો બી આ એતરાઝ છે. નથી જો એ નીકળ્યો, એની બાજુમાંથી બધા હટકી ગયા. આજે ઇન્ટરનેટનો જમાનો છે, આપણા ઘણા જવાનો હા ભટકી ગયા. શા માટે? ઇન્ટરનેટની અંદર પરકોમની મજલિસો સાંભળે છે ઘણી વખતે, એ લોકો સાંભળી રહ્યા છે નાસબીઓની મજલિસ, અને એની અંદર વાકે કરબલાને એને એની અસલિયત સંતારવા માટે ગુમરાહ કરવાવાળા સવાલ એ લોકો એવી રીતે વાતને ફેરવે છે કે જો ઓલોમા તરફ રુજૂ ના કરવામાં આવે તો આપણો જવાન જે છે ને એ ગુમરાહ થઈ જાય છે. કેટલાક થઈ ગયા છે, મારા ભાઈ થઈ ગયા છે. આ મારો ફરજ બને છે, હું કોમની આંખ ખોલું. એની અંદર એક જ જવાબ આજે આપી મસાઇબ તરફ જાઉં છું, અને બાકી કાલે ઇન્શાલ્લાહ બયાન આગળ વધશે. હવે આપણે જે છે ને સોલ્યુશનની અંદર દાખલ થાય છે. હમણાં તો આ બે મજલિસની અંદર પ્રોબ્લેમ, કાલે બી થોડો પ્રોબ્લેમ, અને ત્યાર પછી સોલ્યુશનની અંદર આપણે દાખલ થઈ જશું ઇન્શાઅલ્લાહ તઆલા. સવાલ, ઇમામે હુસૈન અલેહી સલામ, એમને ખબર હતી કે કરબલાના મેદાનની અંદર ત્રણ દિવસના ભૂખા પ્યાસા શહીદ કરવામાં આવશે. ફક્ત શહીદ નહીં કરવામાં આવે, બીબીઓની ચાદર બી છીની શકાય છે. બાઝારો દરબારોમાં જવું પડશે, તો પછી બીબી અને બચ્ચાઓને શા માટે લઈ આવ્યા? શા માટે એ લોકોને મદીનામાં નતા મૂકી શકતા? એનું કારણ છે લઈ આવ્યા. નંબર વન, પહેલો જવાબ, સાથે લઈ આવ્યા એના માટે નહીં કે એના ફેમિલીના મેમ્બર હતા, ના, મિશનમાં શરીક હતા.

હુસૈન પોતે ફરમાવ્યા, અલ્લાહ આ બીબીઓને બી અસીરીની હાલતમાં જોવા માંગે છે. શા માટે? કે જો ઇમામે હુસૈન અલૈહિસલામ કરબલાના મેદાનની અંદર કુરબાની પેશ કરત અને આ બીબીઓ અસીર બની બાજારો દરબારોમાં ના જાત, શામના કેદખાનામાં ના જાત, સકીનાની કુરબાની ના હત, તો યકીન માનો વાકે કરબલા કરબલાના મેદાનની અંદર દફન થઈ જાત. જેવી રીતે લાશે હુસૈન દફન થઈ ગયો ને, એવી રીતે પૂરો કરબલા દફન. કોઈને રિયાલિટી ખબર ના પડત. જરૂરી હતી 60 વર્ષ સુધી જે મુઆવિયાએ જે પ્રોપોગાન્ડા ફેલાવ્યો હતો, લોકોના દિલોની અંદર જે નફરત આવી ગઈ હતી, એ લોકોના ખાસ સેન્ટર એ લોકોના દરબારની અંદર દાખલ થાય અને હું હકનો એવી રીતે એલાન કરવામાં આવે કે ત્યાં જ ઇન્કલાબ અને રેવોલ્યુશન બેપાર થઈ જાય. આ બીબીઓની કુરબાની, આ એક કુરબાની, આ એક જ મસલો રાખું છું. બાકીનો ઇન્શાલ્લાહ કાલે વક્ત ઉપર હું મજલિસ ખતમ કરી શકું. બાકીના 2-3 રીઝન શું હશે તમે બી વિચાર કરો. કાલેની મજલિસમાં વાત આગળ વધે તો પછી તમારા વિચાર મારા વિચાર સાથે મળે. આજે બીજી મુહર્રમ આવી ગઈ. કે બીજી મુહર આજ ફેરે તમને ખબર છે, અમે લોકોને 18મી ઝિલ્હજ બી અમોને જુમેરાત નસીબ થઈ, જુમા દિવસ, અને ત્યાર પછી ઈદે મુબાઇલા બી અમોને નુઝુલે હલતા બી અમોને ઈદ જુમા નસીબ થયો. અને આજ ફેરે ઇમામે હુસૈન જ્યારે કરબલા પહોંચ્યા, કયો દિવસ હતો? જુમેરાત હતી. જુમેરાત એટલે કાલનો દિવસ હતો. હા, એટલે આજ હુસૈનનું જે છે ને આજ રાતના સફર જે ચાલુ છે એ એની આખરી મંઝિલમાં પહોંચી રહ્યો છે. કાલના દિવસે આ કાફેલો કરબલાના મેદાનની અંદર પહોંચ્યો છે. પણ કેવી રીતે પહોંચ્યો છે? હુસૈનનો કાફેલો પછીથી પહોંચ્યો છે, એની પહેલા ફાતેમા ઝહરા પહોંચી ગઈ છે. સાંભળશો અઝાદારો, હુસૈનનો ચાલતો ઘોરો ઊભો રહી ગયો. હુસૈનનો ચાલતો ઘોરો ઊભો રહી ગયો. 7 ઘોરા બદલ્યા પણ કોઈ ઘોરો આગળ વધારવા વધવા માટે તૈયાર નથી. ત્યારે ઇમામે હુસૈન અલી સલામ સવાલ કરે છે તાજુબીની હાલતમાં, આ જમીનનું નામ શું છે? તરત જ કાફેલા વાળા કહે છે, મૌલા આનું નામ નહીં પૂછો, મૌલા તમે કોઈ મુસીબતમાં ના આવી જાઓ, મૌલા આગળ ચાલ્યા જાઓ. ઇમામે મઝલૂમ કહી રહ્યા છે, હું તમને મારા હકના વાસ્તા આપું છું, મને કયો ના આ જમીનનું નામ કયો છે? ફરમાવે છે, મૌલા આને નૈનવા કહે છે. તો કે એના સિવાય બી બીજું કોઈ નામ હશે ને? તો કે શતે ફુરાત કહેવાય છે. તો કે ના એના સિવાય બી કોઈ નામ હશે ને? આખિરમાં અઝાદારો એક નામ એવો હતો કે જેને અસાબે હુસૈન પોતાની જબાન ઉપર નતા લાવવા માંગતા. ઇમામે મઝલૂમ એ લોકો તરફ જોવે છે અને કહે છે, હું તમને મારા હકના વાસ્તા આપું છું, મને કહો ને આના સિવાય બીજો કયો નામ છે? એક મર્તબા કામતી હુઈ જબાન સે અસાબે કહ્યું, મૌલા આને કરબો ભલા બી કહે છે. કરબલાનો નામ સાંભળવું હતો ને અઝાદારો, તમારા ગરીબ હુસૈન, મઝલૂમ હુસૈન એક ઠંડી સાંસ લીધા અને ફરમાવ્યા, બસ બસ, હુસૈન એની મંઝિલ સુધી પહોંચી ગયો. હવે કયામત સુધી ફાતેમાનો લાલ ક્યાંય નથી જવાનું. આ ઈ જમીન છે જેની ખબર નાના રસૂલુલ્લાહ આપી છે જિબ્રાઈલના હવાલાથી. અઝાદારો, ઇમામે હુસૈન તરત જ સવારીથી નીચે ઉતરે છે. નીચે ઉતરી બેસે છે. ઉસ્તાદે મોહતરમ ફરમાવતા હતા કે જે છે ને ઇમામે હુસૈન પોતાના પગમાંથી મોજા કાઢે છે અને મોજા કાઢી કરબલાની જલતી રેત ઉપર રાખે છે. આ પહેલો મોકો હતો કરબલાની ગરમ રેત હુસૈનના કદમોના બોસા લે છે. નથી જો ઈ નીકળ્યો, સિયા આંધી ચાલવા માંડી ગઈ, જોરથી આવાજ આવી, હાય મારી આંખોનો ઠંડક હુસૈન, દિલનો મેવા હુસૈન. જનાબે ઝૈનબ કે છે, ફિઝા અમ્મા ફિઝા, મારા ભાઈને બોલાવો.

મારા ભાઈને બોલાવો. ઇમામે મઝલુમ ત્યાં આવે છે અને બહન સામે ઉભા રહી જાય છે, આંખો ઝુકાયેલી છે, અને બહન સૈનબ કહે છે, ભાઈ ભાઈ આ કેવી જમીન છે જ્યાં અમે આવી ગયા છે, ભાઈ જલ્દીથી આ જમીનથી આગળ વધો. એક દુખિયારી માના રોવાની આવાજ આવી રહી છે, જે આવાજ માં ફાતેમા ઝહરાથી બહુ જ મળતી જુલતી છે. તમને ખબર છે આ જમીન નું નામ શું છે? તો કે નહીં ભાઈ હુસેન. તો કે આ જમીન નું નામ કરબલા છે, કરબોબલા. અઝાદારો આ સાંભળવું હતો ને, ઝૈનબ દી ચીખ નીકળી ગઈ, હા એ મારો ભાઈ નહીં બચે. આ એ નામ છે જેને યાદ કરી મા ફાતેમા ઝહરા રાત દિવસ રોતા હતા, મારો હુસૈન 3 દિવસ તો ભૂખો પ્યાસો કરબલા માં ઝબહ કરવામાં આવશે. અઝાદારો હુસૈન ને સાથ આપો, આવો હુસૈન નો માતમ કરીએ. ફાતેમા ઝહરા આવી ગયા છે ને પુરુષો દેવે, યા હુસૈન, યા હુસૈન, યા હુસૈન, યા હુસૈન, યા હુસૈન, યા હુસૈન, યા હુસૈન.